નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં ક્યાંયથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. શ્રોતાઓ, આજનો દિવસ છે ગુરુવાર અને બપોરનો સમય છે અને સ્ટુડિયોની ગલિયાળમાં બપોરના 2:30 વાગી ચૂક્યા છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જે કહી દીધું એ શબ્દ હતા અને જે કહી ન શક્યા એ લાગણી હતી, અને જે કહેવું હતું છતાં પણ નથી કહી શકતા એને કહેવાય છે પ્રેમ. એ કહેવાય છે ને કે ભાઈ જે કહેવાનું હતું એ પણ નહીં કહી શક્યા અને જે લાગણી હતી એ પણ નહીં કહી શક્યા, પણ જે કહેવાનું હતું એ પણ નહીં કહી શકાય તેને કહેવાય છે પ્રેમ. તો ચાલો એક સુંદર મજાનું આપણે ગીત લઈએ.

ને કે ભાઈ જિંદગીમાં જે લાગણીની કદર કરીને ત્યાં જ લાગણી વરસાવો, બાકી વેરાન રણમાં વરસાદની કોઈ કિંમત નથી હોતી. એટલે કહેવાય છે ને કે ભાઈ જ્યાં લાગણી હોય ને ત્યાં જ તમારે લાગણી વરસાવવાની, જ્યાં લાગણી ના હોય અને જ્યાં કદર ના હોય ને ત્યાં જવાની કોઈ જરૂર નથી. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી મેશઅપમાંથી લેવામાં આવેલું.

તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર.